0: આંતરિક સ્વાસ્થ્ય પર હમારી કિંમત અદા કરતી વૈવિધિક સ્વાસ્થ્ય સેવામાં સર્વસ્વ ખુદમાં જીતું સ્વાસ્થ્ય સેવામાં આવશ્યક પરવા કરે છે. કૌશલ્ય હોસ્પિટલ ભાસકરીમાં સંપર્ક કરનાર હાર્દિક અનુરોધ કરતી
1: હોસ્પિટલ સેવા
0: 24 ઘંટા ડોક્ટર કે પક્ષ નિગરાનીમાં ઉપચાર કરા જાય.
1: પ્રત્યેક દિન બિહાર 8 વાગે થી સંધ્યા 6 વાગે સુધી વિશેષજ્ઞ ચિકિત્સક ડોક્ટર છે. પ્યાર છાતી કોલેજો નસા મોટું ચેક જાંચ કરી દીધા.
0: પ્રત્યેક દિન નસા તથા લીવર સર્જરી, હાથ જોડણી તથા જનરલ સર્જરી, પ્રસૂતિ સેવા, નાક કાન ઘાટી રોગ વિશેષજ્ઞ ડોક્ટર દ્વારા ચેક જાંચ કરા જાય.
1: 24 ઘંટા ડિજિટલ એક્સરે, પીડીએફ એક્સરે, ઈસીજી તથા સુવિધા સંપન્ન લેબકો સેવા ઉપલબ્ધ હોવા, પેરાલાઇસિસોકો મુખભાગ મહિના નસા ઘાટ બૈલક હાથ ગોળા અને ચલના દિરંગેરૂપના ફિઝિયોથેરાપી તથા એકુપેન્દ્ર થેરાપી વિધિ પછી ઉપચાર કરી દીધા.
0: નસા ધપને દિરંગેરૂપન કે બિના ઓપરેશન ફિઝિયોથેરાપી તથા એકુપેન્દ્ર થેરાપી સે સફળ ઉપચાર કરે છે.
1: 24 ઘંટા એમ્બ્યુલન્સ કો વ્યવસ્થા કરી દીધા. અસહાય નાગરિક, એક મહિના, અનાથ બાલબાલિકા, અપાંગ, જ્યેષ્ઠ નાગરિક મુકાનપૂર્ણ સેવામાં 10% છૂટની વ્યવસ્થા કરી દીધા. કૌશલ્ય અસ્પતાલ પ્રણાલી પાસકરી શાખા 5 પાસકરી બર્દિયા પેટ્રોલ પંપ દક્ષિણ પાંજર.
0: સંપર્ક ફોન નંબર 084-4-00-192 ઓ 084-4-00-210 પાસકરી બર્દિયા સંસદીય